ઈ ફરમાઈશ કી થી એનઆર શ્રીવાત્રી અને સાગર મધ્યપ્રદેશ સે શાહુનગર યવતમાલ સે રાહુલ મનવર સરલા વિશાલ ચેતન ઓર ઇનકે અન્ય સાથી ઓર નરોત્તમ ગૌડ ઓર ઇનકે સાથીઓને ફરમાઈશ ભેજી થી લેક સિટી ઉદયપુર રાજસ્થાન સે. ચલીએ અબ સુને યે ગાના.